બેન બનો હણસકી થાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડ સૂટા આપને અમારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યો એની બારામાં આપરાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણ ફોન નંબર માટે. અમારો ફોન નંબર

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે એને પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.

0: આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીન કરાવ,
1: સોરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જી દાર,
0: ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર,
1: સીરો દલિયો રાબડી, ફૂલી સોકા દાલ, પાંસે મહિને બાલ લે આ ખવાનું આલ,
0: અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.
2: અરે ગોરી, ઇતની સુસ્ત ક્યું દિખ રહી હું? કુછ ખાયા પિયા નહીં હૈ ક્યા?
3: અરે દીદી, ક્યા કરું, કુછ ખાને પીને કા તો મન હી નહીં કરતા હૈ મેરા.
2: અરે ગોરી, યે તો ગર્ભાવસ્થા મેં હોતા હી હૈ, જી મચલાયેગા, ખાને કા મન નહીં કરેગા, પર અભી તો ખાના જ્યાદા જરૂરી હૈ, ઓર ખાને મેં ભી તુમ્હે દૂધ, દહી, દાલે, હરી સબ્જિયાં ખાની ચાહીએ, ઇસસે તુમ્હારે બચ્ચે કા વિકાસ બહોત અચ્છે સે હો પાયેગા.
3: અરે વાહ દીદી, અગર યે સબ ખાને સે બચ્ચે કા વિકાસ અચ્છા હોગા તો મેં આજ સે હી દૂધ પીના શુરુ કર દૂંગી, ઓર સાથ મેં હરી સબ્જિયાં ઓર દાલ ભી ખૂબ ખાઉંગી.
2: યે હુઈ ના બાત ગોરી.
1: યાદ રહે, ગર્ભાવસ્થા મેં સબસે જરૂરી હૈ પોષક ખાના. વાગર રેડિયો દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી સ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે સ્તુ દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. જાગૃતિ બોલ, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
0: નાના અંજલિ બોન, હું થાગા?
2: અરે જાગૃતિ બોન, આપણી જે નદી હે ઈ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
0: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
0: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો નહીં રાખવું, બારિશ ને પાણી નો સંગ્રહ કરવો. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બૂંદ નું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
3: અરે ગોરી, ઇતની સુસ્ત ક્યું દિખ રહી હો? કુછ ખાયા પિયા નહીં હૈ ક્યા?
4: અરે દીદી, ક્યા કરું, કુછ ખાને પીને કા તો મન હી નહીં કરતા હૈ મેરા.
3: અરે ગોરી, યે તો ગર્ભાવસ્થા મે હોતા હી હૈ, જી મચલાયેગા ખાને કા મન નહીં કરેગા. પર અભી તો ખાના જ્યાદા જરૂરી હૈ, ઓર ખાને મે ભી તુમ્હે દૂધ દહી દાલે હરી સબ્જિયાં ખાની ચાહિયે, ઇસસે તુમ્હારે બચ્ચે કા વિકાસ બહોત અચ્છે સે હો પાયેગા.
4: અરે વાહ દીદી, અગર યે સબ ખાને સે બચ્ચે કા વિકાસ અચ્છા હોગા તો મેં આજ સે હી દૂધ પીના શુરુ કર દૂંગી, ઓર સાથ મે હરી સબ્જિયાં ઓર દાલ ભી ખૂબ ખાઉંગી.
3: યે હુઈ ના બાત ગોરી.
1: યાદ રહે, ગર્ભાવસ્થા મે સબસે જરૂરી હૈ પોષક ખાના. વાગર રેડિયો દ્વારા જનહિત મે પ્રસારિત.
5: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે ને પાણીની તર લાગી રહી હૈ, તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્ની ને તર લાગી હૈ તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
6: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.
7: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી સ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખીએ કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે સ્તુ દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. જાગૃતિ બોલ, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
3: નાના અંજલિ બોન, હું થાગા?
2: અરે જાગૃતિ બોન, આપણી જે નદીએ હે એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
3: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
3: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો નહીં રાખવું, બારિશ ને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.
3: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે ને પાણીની તર લાગી રહી હૈ, તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને તસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
5: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીન કરાવ,
1: સોરાના નક્ક આપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર,
0: ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર,
1: સીરો દલિયો રાબડી, ફૂલી સોકા દાલ, પાંસે મહિને બાલ ને આ ખવાનું આલ,
0: અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચી કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
3: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે સ્તુ દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.
1: શ્રોતાઓ, યહ તો થી હમારી આજ કી સભા. હમે આશા હૈ કે આજ કી સભા મે પ્રસારિત હોને વાલે કાર્યક્રમ કે સંગીત આપકો જરૂર પસંદ આયે હોંગે. આપકો હમારે આજ કે કાર્યક્રમ કેસે લગે, ઉસકે લિયે આપ અપની રાય સુઝાવ હમ તક પહોંચા સકતે હૈ પત્રો દ્વારા હમારે ઇસ પતે પર. હમારા પતા હૈ વાગ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. હમારા પિનકોડ નંબર હૈ 327001. ઓર અધિક જાણકારી કે લિયે આપ હમે ફોન કર સકતે હૈ હમારે ઇસ ફોન નંબર પર. હમારા ફોન નંબર હૈ 9460051234. एक बार पुनः आप इस नंबर को लिख लीजिए. हमारा नंबर है 9460051234. तो श्रोताओं, दीजिए अनुमति आपकी अपने साथी जागृति को सभा समाप्त करने की अनुमति. इसी अनुमति के साथ हम दोबारा मिलेंगे अगली सभा में. तब तक के लिए नमस्कार.